0: Are you?
1: મેં સ્મિતાબેન રાજેન્દ્ર કુમાર શાહ અમદાવાદ સાવરમતી થી બોલ રહી છું.
0: સ્મિતાજી બોલ રહી હૈ. તો સ્મિતાજી, બારિશ કા જો મૌસમ હોતા હૈ, તો જબ આપ બચ્ચી થી તો આપકો કૈસા લગતા થા? ક્યા ક્યા આપ ખેલ કરતી થી?
1: બારિશ મે ભીગના ઓર પાણી મે છપછપના બહોત અચ્છા લગતા થા પહેલે.
0: તો ઓર બતાઈએ અપને બારે મે, આપકો ક્યા શોખ હૈ, અપને દિન કો કૈસે બિતાતી હૈ, યે ઇસ બારે મે કુછ બતાઈએ.
1: મેરે કો સબકી મદદ કરના અચ્છા લગતા હૈ. મે રિટાયર્ડ પોસ્ટ વુમેન હું.
0: જી.
1: ગુજરાત કી ફર્સ્ટ લેડી પોસ્ટ વુમેન હું.
0: ક્યા વાત હૈ, યે તો બડે ગર્વ કી બાત હૈ.
1: અભી રિટાયર્ડ હો ગયે, 8 સાલ હો ગયે, 68 કી હો ગઈ મેં.
0: જી. તો
1: હેલ્પ કરના અચ્છા લગતા હૈ મેરે કો.
0: જૈસે કી આપ કિસ તરહ કી હેલ્પ કરતી હૈ લોગો કી?
1: કોઈ બીમાર હો ગયા તો મેં દવા બહોત સત્કાર કરતી હું.
0: તો યે બહોત નેક કામ હૈ, બહોત કમ લોગ ઇસ બારે મેં સોચતે હૈ. જો સોચતે હૈ, હમ તો કહેતે હૈ બહોત પુણ્ય કા કામ કરતે હૈ વો. તો ઓર સ્મિતાજી, યે બતાઈએ કે આજ આપ કોન સા ગીત સુનના પસંદ કરેંગી?
1: મે દિલ અપના ઓર પ્રીત ભાઈ કા ગાના હૈ, દિલ અપના સીત ખરાઈ કિસને બનાઈ.
0: જી, બહોત સુંદર સા ગીત આપને ચુના હૈ, દિલ અપના ઓર પ્રીત ભાઈ. તો ચલિયે સ્મિતાજી, આપકો સુનવાતે હૈ આપકી પસંદ કા યે પ્યારા સા ગીત. દિલ